0: ગડી ગાર ગડી ફાંસા સેમિનટ કુરે મેદને હિયાલે દી બલ મે શો દે બારજન શો કે કુરે દાર દે મિહાર મતે કમ શો નિમ લગા ગડી જફ દો ફિના
1: આ મેરે વસમ વર તફાત વર ગિને ખ્યાલ તક આડવે ગે મેદે
0: એમ ઉમેદ કુરેને હમ મિરે મે ટિકટોક બાયર નાય હું તેરિંગે ફરાત મિલીબુન હિયાલ તક આકી ગા મિકાલ મસલ ત દિમાય ફાવા ફરાત તક કુરે દાણ રંગળ મગે ફેન્નાણકમ એમ એ ઉમેદ ગા મિરે કે શો નિમ લફ દાણ અન હફતા ગ વસ્તફાત એમ વાહકે કા એકી ગ બદલ કોલ ಮಿರೇಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಹುಷಾಳಾ ದಿನಿ ಅಳಗಡ ಐಷತ್ ನೈ ಮಕುಡು
1: ದೆಂ ಅಳಗಡ ಐಷತ್ ಫಿನಾ ಫಿರಾಗ್ ಫಿನಾ ಎಹುನ್ ತೆರಿನ ಹಮ ವರಂ ಉಫಾವೆರ್ ಬಾಜವೆರ್ ರೇಕಂ ಎದಮು ಮಿರೇಗ ಶೋನಿ ಮಲಫಾ ಫಿನಾ ಕುಡು ವಕಿ ವಲಾನ ವಸ್ಸಲಾಮು ಅಲೈಕಂ
0: ಮಿರೇಗ ಶೋ ಫೋನುಮ್ ಗ ಅರಶ್ವಾ ನದಿ ಸುದಾ ಗೆ ಹಿತರ ಕಂ ವರ ಬಡ ಲಿಪುಣು ದೇಹ ಮಮ ಹೆಸಬ ಶೋನಿ ಮಲ್ಲ ವಕಿ ವಲಾನ ಹಮ ಹಿಗ್ಗ ಅಮರಿ ಇತ್ಲಾವೆ ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕಂ
1: ವಸ್ಸಲಾಮು ಅಲೈಕಂ